0: ખબર નહી. મેસેજ ચાર આગળ જી તાહેરા મેસેજ કે હોય છે શોક લગી ગમે ને ચાર જડ ને ખબર નહી. ઓય ઓય ઓય ઓય ઓય ઓય ઓય ઓય ઓય આ મશરાને ખજ ગમે ને અસલ લઈઓ ખબર કે કના અલી અલી ખાને લાડમ ડુબ શમામ. સલામ સ્વીટ ભૈયા સિંઘ એખી ટીક ટાક કી આયઝા સિંઘ દા આયઝા ખદજી ઓ આયઝા જ ગમન ઉદદ આઓ આયઝા મુબારક જ ગમન ની સો ખબરી ઓકે જી આયઝા મુબારક કી જ લેક જ ગમન સો ખબરી કોમ આ બલજ જમા લેક હરિપુર ન જ ગમદે નો મુરજાને રાગલે ઓ મોરકે ઓ દીન એલો જ ગમદે નો મફુર રાગલે ઓ હરિપુર ના અજમા યો ખરે દે અગતાસ ઓ લેક જ ગમદે નો પેજે ને બમ ઓ તાસ ઓ લીદલી બમ વી પર ટિકટોક બંજ ગમદે દાગી અક્સર લજ ગમદે ઝે ટિકટોક મે ટોક ચમદે નો મા મક્કી મક્કી ચરદ ગમદે મા વર્કડી દી ઓ સનેજ ગમદે નો લેક જ ગમદે નો ઓસ નહી વર્કડી નો અગ માઝુર ઇ દિલ તા બચા ખાન કે લેક દાગી ટ્રીટમેન્ટ પર આગી રાગલિયો હોસ્પિટલ તલાડામાં અસ્પતાલ તલાડામાં કિસ્મત તો ગોરે છે અલ્લાહ મહેરબાન દે કે અલ્લાહ બાચા જાત દે અલતા માશમાન તો ચાચ ગમદાનો પે અગસ્તીઓ દા ડબી કે બન પે નહીં આ પે અગસ્તીઓ ચા ચાનચ ગમદાનો યર્શી છે અમા દિલ દે ગમદાનો ડેર જાત તપુસનો પુફતને ઉકડે ખા ઇન્સાન ખુઝેમ લેકે ગમદાન તાસો તાસો નેમ પે પે જંદલે ઓ તાસ્તા ચ ગમદાનો મા બબારક માલુમાત નિશતે નો મજ ગમદે નો ડબે મિલો છો ચાર ચાર પેરો ચમ રખલ કો નો આગી ને માતા પૂસુ કો છે દાલ કે ગમદે સ્તાસ ખુના દે સ્તાસ ખુના દે સ્તાસ ખુના દે કલે છે માતા ખલ કો વેલ ભાઈ અંદાજ મુના દે પા તાહેરા બસ અલ્લાહ દે પે જોડ કડીયો યો એઝ જ ગમદે નો બસ ફોર સરા لبی کو لے او کالج کم دین فیڈر اور کو کورس کم دین بس ڈیرہ زیادہ خوشحال اور نمبر جو ڈیرہ ڈیرہ خپو اس کم دین بلد شو اس لگا ڈیرہ زیادہ خوشحال ہے او سوک کم دین فاتن پری دے نو دا خبر یہ تیری جی کالر بغور من سر سوک راز کم دینا 0307 27006066 نو قسمت زما قسمت تا سوچ کم دین نو زما قسمت منے ہو کنا
1: તેરે લીએ આઈ છોડ કે સબ કુછ મેં તેરે લીએ આઈ તું પ્યાર મેરા તું હી દિલદાર મેરા
0: કોલર ગુરુજી મંગસર સુગ્રા જખમ જેના 0307 27 00 66 અસલામ અલૈકુમ જી હેલો અસલામ અલૈકુમ
2: રામ
0: જી કુરબાન સુ ખબર કે વિદકમ જેના
2: અસલામ લઈ ખબર કોન દ ગુઆટીના
0: સિંગે બચ્ચે ખેર દે ઠીક ઠાક કે સુમર ઉમર બચ્ચે ઉમર મૂંગ મોર બંગ ખબર કોલ બચ્ચે ઉદશ જેની ગમદન પીશવો ભરાશો પીશવો બધે ઉખરે નો લગજ ગમદન તો લતરુસપુર વીખે નો દાસ વજા વજસ લગજ ગમદન પ્રોગ્રામ વજા મ બયાન વચ સ્તાસ પ્રોગ્રામ તો વીખે હમ યા ખો દેખ મોબાઈલ ચર દજ ગમદન ઇસ્તમાલે નો મોબાઈલ દવજ ગમદન વીખ બયનો
2: મા
0: તો હલાદા સિની દીલીઓ ના તાતા મોર ગમદન ઓ ચરતા દાસ સિની દીલી છે બચ્ચે ઉદશ ચરતા ગમદન ઓ પીશો બરાશી યા ચરતા ગમદન ઓ અસોય શાદુગે બરાશી ઓ બદે ખુરી ઓ ઉદશ وقت کم دن ولی نو د کیه یه
2: دسمال خدا ای جما بس د خو یوم یک بجی یوم یک بجی د جی راز د سی دما
0: استا مور پلرز کم دن دبل غواړي ها چا پتا ول سختی نه کی یا تاز کم دن دا خبر ول نه کی چې ته بچی کم دن ودشه دا ټایم د ګور ظالم ته ټایم ته ګور ته لکه کم دن نو لا تر اوسه پوری ویخی
2: نو پروګرام اورم
0: پروگرام سے ضروری دے دا وچ گمدن دا قران سپارہ نہ دا چتر گمدن پروگرام اورے جی مر گئے پ سبل غوڑ قربان چا س دعا سلام پیغام یا میسج با اور کول غوڑی کنا وا وا وا وا واست پ دی عمر کچ گمدن من پوز ب وے دو او تو لک کچ گمدن شیر ب وے من تو اے شابا
2: اگر دلو گتن دو وقت نہ رات ہم یادی اگر دخل کو مزاجنا رات ہم یادی
0: او ہو ہو
2: ځوان چې زړه هم یاده ده ما صحابي دروازې جوګل هم یاده ده پهلوان برانه تختید لري تختیدل بچیا مو زور ته وګم ته ویل بچیا او ته چې وړوکې وې تن ته دې جامې نه یې زویه بېوسه وم پیسې نه وې هغه کې مالک د زوړ کور کړی وه هسته اوس مو د پس کې د بابا د دې دنیا نه رخصتي واغسته
0: بشیر ختم شو یا نورم شته ختم شو دومره وړوکی شیر وای وای وای وای زہ بس الله دې خوشحال ساته ژوند دې سه په وختو دکېګا چې څوک وختو دکېګي لکه چې کمدن پټایمو دکېګي نو هغه په وخت پاسي او ستا عمر چې کمدن بچي داسې نه دی ګوره چې یو ځل د انسان خوب خراب شي کنه بیا تر عمر چې کمدن انسان لا په وخت خوب ناراض بیا نو پټایمو دکېګا په وختو دکېګا او چې څوک په وختو دکېږي نو سهار وختي پاسي چې وخت نه و دکېږي لکه چې کوم نه نو تر غرمه به پراته وي نو ښه اتوار دی لکه مونځ ته مانځه ته نه پاسې نه نه نه نه نه نه نه رښتیا خبره ده خدای نه وته شکریا مننه د ځان خیال ساته او دعاګانې کیو کنه بدواگانی کو ډیر ډیر دواگانی کو چرالی شامل شي بچي او خپل موجودګي احساس دراګړو 0307 27006 خجی ما څه خبر کولا خبرې خوځ کمنن ما سمبلا خبرې کولې جی او خبر رانش کمنن هیرش په اردو غټ کرتے ہیں جی پیار ہے تم سے مگر پیار سے ڈر لگتا ہے پیار ہے تم سے مگر پیار سے ڈر لگتا ہے پیار میں ملی دل کو ہار سے ڈر لگتا ہے واہ واہ واہ واہ انجوائے دس بیوٹیفل ٹریک آفٹر دس ٹریک سو اسٹے ٹیون ٹو FM 94 ریڈیو دلورز